0: ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. ભારત એક એવું દેશ છે કે જ્યાં અલગ અલગ પ્રકારના તહેવાર સેલિબ્રેટ થતા હોય. દરેકના પાછળ એક લોજિક છે, દરેકના પાછળ એક હિસ્ટ્રી છે, દરેકના પાછળ એક પર્ટિક્યુલર રીત છે એને સેલિબ્રેટ કરવાની. અને એ જ તો મોજ છે કે દરેક તહેવાર તમારા માટે કંઈક અલગ લઈને આવતું હોય છે. હવે આજનો મારો સિલી સવાલ એ છે કે એક એવો તહેવાર છે કે જે બ્રિટિશર્સની દેન છે. જો ભારત દેશમાં બ્રિટિશર્સ ના આવ્યા હોત તો આ તહેવાર આપણે ક્યારેય સેલિબ્રેટ ના કરતા હોત. બોલો, એવો કયો તહેવાર? સાચે કહું છું, જરાય મજાક નથી કરતો. બ્રિટિશર્સ ના જ કારણે ભારત દેશે ડિસાઈડ કર્યું કે આ તહેવાર આપણે સેલિબ્રેટ કરવો પડશે. ઇટ ઇઝ ધી નીડ ઓફ ધી આવર. બોલો, કયો તહેવાર છે? મારો વોટ્સએપ નંબર છે 8799600983. રિપીટ કરી દઉં, 8799600983. આપો તમારો જવાબ, મેક્સિમમ લોકો આજે ખોટા પડવાના.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: Pyari brides, kya dhoond rahi ho apna dream wedding lehenga? To aa jaiye Miss India Bridal Store.
4: Miss India laaye hai latest bridal lehengas, exclusive reception aur party wear dresses and grooms ki sherwanis.
3: Visit us at 79 Middlesex Avenue, Islip.
5: Celebrate Azadi with Eden Robe and bring the feeling of home to USA. From August 6th to 16th, enjoy flat 35% off on apparel for men, women, kids and flat 10% off on fragrances. Visit our flagship store in North Brunswick, New Jersey or shop nationwide at us.edenrobe.com. Eden Robe, a legacy of style.
6: Looking for the best care for your child? 7 Days Pediatrics in Edison is here for you.
7: From newborn to adolescents, we offer comprehensive care. Get hassle-free same-day appointments, immunizations, and well-child visits.
6: Our multilingual staff is available evening and weekends, along with easy telehealth options. Proudly serving the Edison and Woodbridge areas. Book your appointments today. Visit 7DaysPediatrics.com or call 732-307-0668.
8: Namaste, New Jersey. Frontier Ras is now open in Edison, New Jersey. From handloom saris and bridal couture to menswear and ready-to-wear, discover a 70-year legacy of Indian craftsmanship. The USA flagship store of Frontier Ras is now open at 1655 Oak Tree Road, Edison.
9: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
10: They sell natural diamonds, best quality at the lowest prices.
9: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies' first choice.
11: The mortgage industry has changed over the years, but our honest advice aaj bhi wahi hai.
12: Jason and Sameer are officially relaunching SD Capital Funding with a renewed focus on you.
11: Buying a home? Our rate saver will beat your locked rate.
12: Already a homeowner? Drop your monthly payments with our free rate alert system. SD Capital Funding. Service jis par sab kare bharosa.
13: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
14: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानीज.
13: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन.
14: विजिट टुडे, 1358 Oak Tree Road, Islip.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. હવે આજનો સિલી સવાલ એમ હતો કે એક એવો ઇન્ડિયન તહેવાર છે કે જે બ્રિટિશર્સની દેન છે. બ્રિટિશર્સ જો ભારતમાં ના આવ્યા હોત તો એ તહેવાર આપણને ના મળ્યો હોત, એ બ્રિટિશર્સના કારણે જ છે. એ કયો તહેવાર? મને અલગ અલગ જવાબો મળ્યા છે. મને એવું નહોતી ખબર કે આટલા બધા અમદાવાદી ખોટા પડશે આજના દિવસે. મારી સાથે હમણાં ફોન લાઈન પર પહેલા કોલર છે વિરલ સોની, સાંભળો એમને શું જવાબ આપ્યો.
1: મને ઉત્તરાયણ લાગે છે, કેમ કે ફોરેનમાં પેલા કાઈ ફ્લાઇંગ મોટા મોટા પતંગો ચગાવતા હતા ને એવું બધું હતું, અને આપણને હજી ઉત્તરાયણ વગર ચાલતું નથી. બાકી બધા તહેવારો ઓછા જોવા મળે, પણ ઉત્તરાયણ છે.
0: તમારો જવાબ બિલકુલ ખોટો છે.
1: કાં તો હવે અત્યારે ટમેટી નો ફેસ્ટિવલ કરે છે, આપણે કરતા હોય એવું ટમેટી નો ફેસ્ટિવલ પેલા થતો હોય.
0: ના ના ના ના ના, 100% ખોટો જવાબ છે. હું ફરીથી મારો જે સવાલ છે એ રિપીટ કરી દઉં. એક ઇન્ડિયન તહેવાર છે, ભારતીય તહેવાર, કે જે બ્રિટિશર્સની દેન છે. બ્રિટિશર્સના કારણે જ આપણને તહેવાર મળ્યો છે. બોલો એવો કયો તહેવાર છે? મારો વોટ્સએપ નંબર છે 8799600983. રિપીટ કરી દઉં, 8799600983. આપો જવાબ, કોને સાચો જવાબ ખબર છે?
2: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
3: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
4: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
5: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at NRSPay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
6: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of U.S. Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
7: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
8: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइन्स की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी. स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इज़लिन, न्यू जर्सी.
9: कंधों से मिलते हैं, कंधे कदमों से कदम मिलते हैं.
10: लोग एक तिरंगा एक दिल, और इस फीलिंग का नाम है इंडिया डे परेड 2026.
11: संडे अगस्त 9th 1 PM onwards from Islington to Edison on Oak Tree Road featuring Lakshraj Singh Ji Maharaj, Richa Anirudh, Sanya Malhotra and more. Join the cultural fest and mela behind Umya Dham Temple.
12: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
13: मिस इंडिया लाए हैं लेटेस्ट ब्राइडल लहंगास, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
12: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इज़लिन.
14: एट तनिष्क, नो टू डायमंड्स आर एग्जैक्टली अलाइक. They're beautifully rare, just like the woman who wears them. That's why this is the perfect time to find yours at the Tanishq Festival of Diamonds, with up to 25% off on diamond value and making charges, plus zero deduction on your old gold exchange above 18 carat. Visit Tanishq, New Jersey at 1429 Oak Tree Road, Islington, New Jersey today. Tanishq, a Tata product. Terms and conditions apply.
15: Batting to kaafi saare karte hain. Virat ek hi hota hai.
16: Kohli goes down the ground. Kohli goes out of the ground.
15: Filmon mein villain ko dhote to bahut hain, par Bachchan ek hi hota hai.
17: Ise apni jeb mein rakh le Peter. Ab ye taala main teri jeb se chaabi nikal kar hi kholunga.
15: Moral of the story, number 1 sirf ek hi hota hai.
18: Ek hi hota hai.
15: जैसे यूएसए की सबसे ऑथेंटिक रेडियो लिस्नरशिप सर्वे नीलसन के मुताबिक न्यू जर्सी में नंबर 1 साउथ एशियन चैनल है मिर्ची मिर्ची. बाकी जो है वो सिर्फ है. रेडियो का बच्चन कहो या कोहली, न्यू जर्सी में मिर्ची के नाम से पुकारते हैं. इट्स हॉट.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. બાપરે, બહુ અઘરો સવાલ લાગ્યો યાર તમને તો. મારો આજનો સિલી સવાલ જરા કેમ હતો કે કયું એવું ઇન્ડિયન ફેસ્ટિવલ છે, વિચ ઇન્ડિયન ફેસ્ટિવલ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ ધ બ્રિટિશર્સ. એક ભારતીય ફેસ્ટિવલ એવો છે કે જે બ્રિટિશર્સની દેન હોય. એક નહીં, આમ તો ઘણા બધા છે, હવે હિન્ટ થોડી આપી દીધી છે, એક કરતા વધારે છે. શું છે જવાબ? મારી સાથે હમણાં ફોન લાઈન પર એક લિસનર છે, સાંભળો.
1: તમે ક્વેશ્ચન પૂછો છો ને કે કયો ફેસ્ટિવલ છે જે બ્રિટિશર્સ કે અંગ્રેજો ખાતે, તો ધેટ ઇઝ બ્લેક ફ્રાઈડે એન્ડ ક્રિસમસ.
0: બ્લેક ફ્રાઈડે એન્ડ ક્રિસમસ હે? બ્લેક ફ્રાઈડે અને ક્રિસમસ ઇઝ નોટ ધી આન્સર. સવાલ ધ્યાનથી સાંભળો. સવાલ એ છે કે કયું ઇન્ડિયન ભારતીય સેલિબ્રેશન એવું છે, ભારતીય ફેસ્ટિવલ એવો છે કે જે બ્રિટિશર્સના કારણે હોય. એક જ જવાબ મગજમાં આવી રહ્યો છે, વધારે જવાબ છે આના. જવાબ આપો. મારો વોટ્સએપ નંબર છે 8799600983. રિપીટ કરી દઉં, 8799600983. વેઇટિંગ ફોર ધ રાઈટ આન્સર્સ નાઉ.
2: Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. હોટ સોંગ હું તમને થોડી વાર પછી સંભળાવું, પણ મારા પર જે મેસેજીસના જથ્થા આવ્યા છે કે સાચો જવાબ શું છે સિલી સવાલનો, એનો જવાબ મારે પહેલો આપવો પડશે. સો ધ ક્વેશ્ચન વોઝ, જો તમે ના સાંભળ્યું હોય તો હું તમને તમારા માટે રિપીટ કરી દઉં, કે એક એવો ઇન્ડિયન ફેસ્ટિવલ છે, એક નહીં એવા તો મલ્ટિપલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ છે કે જે બ્રિટિશર્સની દેન હોય. બ્રિટિશર્સ જો ભારતમાં ના આવ્યા હોત તો આ ફેસ્ટિવલ આપણને ના મળ્યું હોત. બોલો, એવું કયું ફેસ્ટિવલ, એવા કયા કયા ફેસ્ટિવલ? મારી સાથે ફોન લાઈન પર એક લિસનર છે, સાંભળો શું કેવું છે એમનું. હાય, ગુડ મોર્નિંગ, જય કિશનજી સાથે વાત થઈ શકે?
1: ગુલાબભાઈ, વેરી ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ અ વેરી ગુડ મોર્નિંગ ફોર મી. આઈ એમ ગેટિંગ અ કોલ. થેન્ક્સ અ લોટ ફોર કોલિંગ મી.
0: અરે, મને તમારી હેરસ્ટાઈલ બહુ જ ગમી.
1: હેરસ્ટાઈલ?
0: અચ્છા,
1: સારું છે, કોઈને તો ગમે છે, સારું છે,
0: બરાબર છે. હું અમદાવાદી માટે ખાલી જસ્ટિફિકેશન આપી દઉં કે જય કિશનભાઈ ને મસ્ત મજાનો ચાંદો છે. વોટ ઇઝ ધી આન્સર ફોર ધ સિલી સવાલ?
1: આન્સર ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ ગણેશ ચતુર્થી, જે આપણે કાલે મનાવવાના છીએ.
0: એબ્સોલ્યુટલી રાઈટ.
1: ધ સ્ટોરી બિહાઇન્ડ ધેટ ઇઝ ડ્યુરિંગ ધેટ એરા વેન ઇન્ડિયન્સ વર રેસ્ટિંગ એન્ડ ફાઇટિંગ ફોર ઇન્ડિપેન્ડન્સ, ત્યારે બ્રિટિશર્સ વર નોટ અલાઉંગ ઇન્ડિયન્સ ટુ ગેધર. એ લોકો ભેગા નહોતા થવા દેતા.
0: કરેક્ટ.
1: અને ધેન આઈ એમ નોટ પ્રિટી શ્યોર, બટ ધેન લોકમાન્ય તિલક ડેવલપ ધીસ આઈડિયા ઓફ વર્શિપિંગ ગણેશજી. તો એમને આ પંડાલ્સ નું કોન્સેપ્ટ ચાલુ કર્યું, જેથી કરીને લોકો ભેગા થઈ શકે અને બિહાઇન્ડ ધ પંડાલ્સ વી કેન પ્રિપેર, વી કેન પ્લાન ફોર ધ સ્ટ્રેટેજીસ ટુ ફાઇટ બ્રિટિશર્સ.
0: બિલકુલ સાચી વાત છે. ધ આન્સર ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ. પણ આના એક કરતા વધારે જવાબ હોઈ શકે છે. જેમ કે એક તો ગણેશ ચતુર્થી 1893માં આની શરૂઆત કરવામાં આવી હતી. જે સ્ટોરી કહેવામાં આવી એ બિલકુલ સાચી છે. પણ એક હજુ એક તહેવાર છે, દેટ ઇઝ 15th ઓગસ્ટ. તમે વિચારો, જો બ્રિટિશર્સ ના આવ્યા હોત તો 15th ઓગસ્ટ આ તહેવાર, સૌથી મોટું દેશનું સેલિબ્રેશન, એ આપણને મળ્યું હોત? ના મળ્યું હોત. એટલે જ તો હું વારંવાર કહું છું કે મારા સિલી સવાલનો જે જવાબ છે એ તમારા ચેટ જીપીટી પાસે પણ નથી. રોજ સવારે હું તમને આ સવાલ પૂછતો હોઉં છું 98.3 મિર્ચી પર. ટ્યુન ઇન કરવાનું ભૂલવાનું નહીં હો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
2: ભાઈ સાહેબ, શ્રીનિવાસપુરની થાણે બોલ રહા હું. મોબાઈલ કહાં સે મિલા આપકો?
3: મોબાઈલ?
2: યે સર, આપકા હેન્ડસેટ ઓર આપકા જો નંબર હૈ ઇસકી રિપોર્ટ આ ગઈ હૈ. યે કહાં સે મિલા આપકો મોબાઈલ?
3: ક્યા રિપોર્ટ આ ગઈ હૈ?
2: યહી કે યે મોબાઈલ ગાયબ હુઆ હૈ, કિસી કે કિસી ને કમ્પ્લેન્ટ લિખવાઈ હૈ, મોબાઈલ ચોરી હો ગયા. યે
3: મોબાઈલ ચોરી હો ગયા?
2: હાં જી. ભાઈ સાહેબ, હમ ઝૂઠ બોલ રહે હૈ ક્યા યહાં બેઠ કે?
3: હાં, પોસ્ટપેડ સર્વિસ હૈ સર, આપ સે પતા લગા લો.
2: અરે મેરી બાત સુનો યાર, મેં સે પતા ક્યું લગવા લું? હમારે પાસ કમ્પ્લેન્ટ હૈ, ઇસ નંબર સે ગલત મિસ યુઝ હો રહે હૈ, ચોરી કા મોબાઈલ હૈ યે.
3: કોણ મિસ યુઝ કર રહા હૈ? એસા કુછ નહીં હૈ સર.
2: યે હમ કુછ નહીં જાનતે પ્રભાકર, એસા હમારે પાસ સીધી કમ્પ્લેન્ટ હૈ. અબ ઇસકે નામ પે વારંટ જારી હો જાયેંગે, આપ ઇસકો સરેન્ડર કરો, યા આકે આપને આપકો બતાઓ કે આપકો મોબાઈલ કહાં સે મિલા હૈ, કહાં સે લિયા થા આપને. યે
3: મેરા નંબર જો હૈ 6 સાલ પુરાને નંબર હૈ. યે
2: ભાઈ, મેં કહે રહા હું ચાહે 15 સાલ પુરાના હૈ, ઇસ નંબર સે મિસ યુઝ હો રહે હૈ, ઇનકો થ્રેટ કોલ જારી હૈ યાર.
3: મેં એક શરીફ આદમી, મેં થ્રેટ કોલ કિસકો દુંગા?
2: મેં આપકો યે બતા રહા હું, યે મસલા ઇધર હી ખતમ કરો, કહીં શ્રીનિવાસપુરી આકે મુજસે મિલ લો, મેં ઇસકો ફિર સોર્ટ આઉટ કરતા હું, ઇસકે પેપર વેપર સે બનાતા હું.
3: મુજે કુછ સમજ નહીં આ રહા સર.
2: આપને ધમકી દી હોગી કિસી કો, હો ગયા હોગા આપકા પંગા કિસી સે, એસી 25 કોલ્સ આતી હૈ હમારે પાસ. હા પ્રભાકર.
3: હા જી સર.
2: યે એક બંદા હૈ, ઇસે આપ મિલ લો, યે સારે કેસ સોલ્વ કર દેગા, મેં આપકો બતા રહા હું આપકી આસાની કે લિયે.
3: અચ્છા, બાત કરવા દો. કોણ હૈ
4: યે? નવેદ હૈ, રેડિયો મિર્ચી પે રહેતા હૈ, જો સબકા મુર્ગા બનાતા હૈ. પ્રભાકર, તુમ રેડિયો મિર્ચી પે હો. અબ જરા મેરે સાથ પ્યાર સે કહે દો પ્રભાકર.
3: કુકડો કો
5: મિર્ચી મુર્ગા નવેદ કે સાથ, ઓન્લી ઓન મિર્ચી, ઇટ્સ હોટ.
6: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
7: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
8: Celebrate Azadi with Eden Row and bring the feeling of home to USA. From August 6th to 16th, enjoy flat 35% off on apparel for men, women, kids and flat 10% off on fragrances. Visit our flagship store in North Brunswick, New Jersey or shop nationwide at us.edenrobe.com. Eden Row, a legacy of style.
9: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
10: मिस इंडिया लाए हैं लेटेस्ट ब्राइडल लहंगास, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
9: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इसलिन.
11: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
12: They sell natural diamonds, best quality at the lowest prices.
11: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies' first choice.
13: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
14: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at NRSPay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
15: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of U.S. Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
16: Namaste, New Jersey. Frontier Ras is now open in Edison, New Jersey. From handloom saris and bridal couture to menswear and ready-to-wear, discover a 70-year legacy of Indian craftsmanship. The USA flagship store of Frontier Ras is now open at 1655 Oak Tree Road, Edison.
17: Looking for the best care for your child? 7 Days Pediatrics in Edison is here for you.
18: From newborn to adolescents, we offer comprehensive care. Get hassle-free same-day appointments, immunizations, and well-child visits.
17: Our multilingual staff is available evening and weekends, along with easy telehealth options, proudly serving the Edison and Woodbridge areas. Book your appointments today. Visit 7dayspediatrics.com or call 732-307-0668.
19: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Iselin, New Jersey. Conditions apply.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. ઘરે આવી ગયા ગણપતિ બાપ્પા? ચલો આજનો સિલી સવાલ ગઈકાલે મેં દાન પેટીમાં જેટલા રૂપિયા મૂક્યા એના પર છે, ધ્યાનથી સાંભળજો. હવે ગૂગલ પે ના જમાનામાં આપણે કેશ ભૂલતા જઈએ છીએ. મને એવું લાગે છે કે કદાચ 5-7 વર્ષ પછી આપણે કોઈને પૂછીશું કે ભારત દેશમાં કેટલા રૂપિયાની નોટોની કરન્સી અવેલેબલ છે તો કોઈને એ પણ નહીં ખબર હોય, કારણ કે આપણે કેશ વિધડ્રો ખબર નહીં કેટલા વર્ષોથી કર્યું જ નથી. મારો સવાલ એ છે, ગઈકાલે મારી સોસાયટીમાં હું ગણપતિ ભગવાનના જ્યારે દર્શન કરવા માટે ગયો ત્યારે ઇન્ડિયામાં જેટલી પણ કરન્સી નોટ્સ અવેલેબલ છે એ બધી નોટોમાંની એક એક નોટ મેં દાન પેટીમાં નાખી. તો મેં ટોટલ કેટલા રૂપિયાનું દાન કર્યું બોલો, જવાબ આપો મને. મારો વોટ્સએપ નંબર છે 8799600983. રિપીટ કરી દઉં, 8799600983. આપો જવાબ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ. સવારમાં મેચ કરો હવે.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन
4: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानीज.
3: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन.
4: विजिट टुडे, 1358 Oak Tree Road, Izzilin.
5: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
6: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at nrspay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
7: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of US Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
8: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
9: They sell natural diamonds, best quality at the lowest prices.
8: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
10: Kandho se milte hain, kandhe kadmo se kadam milte
11: hain.
12: हजारों लोग, एक तिरंगा एक दिल, और इस फीलिंग का नाम है इंडिया डे परेड 2026.
8: संडे अगस्त 9th 1 PM ऑनवर्ड्स फ्रॉम इस्लिन टू एडिसन ऑन ओक ट्री रोड, फीचरिंग लक्ष्मीराज सिंह जी महाराज, रिचा अनिरुद्ध, सानिया मल्होत्रा एंड मोर. जॉइन द कल्चरल फेस्ट एंड मेला बिहाइंड उमिया धाम टेम्पल.
13: अपने घर में तो हर कोई शेर होता है, मगर शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए लाइन मॉर्गेज असिस्टिंग फर्स्ट टाइम होम बायर्स, आल्सो ऑफरिंग जीरो क्लोजिंग कॉस्ट रीफाइनेंस ऑप्शन. फॉर मोर इन्फॉर्मेशन कॉल 732-339-3155. लॉग ऑन टू lionmtg.com.
14: एंजॉय योर गोल्डन डेज विद कल्याण ज्वेलर्स. गेट अप टू 50% ऑफ ऑन मेकिंग चार्जेस. विजिट कल्याण ज्वेलर्स एट ओक ट्री रोड, इज़लिन, न्यू जर्सी. कंडीशंस अप्लाई.
15: तेरा क्या होगा कालिया?
16: सरदार, मैंने आपका नमक खाया सरदार,
15: अब मिर्ची खा.
17: रेडियो मिर्ची, इट्स हॉट.
18: It's 10:30 a.m. Mirchi Time Check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels. Best quality, best price.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. મને લાગે છે કે તમે સિલી સવાલ ધ્યાનથી નથી સાંભળ્યો. જો પહેલી વાર સાંભળી રહ્યા છો તો પણ રિપીટ કરી દઉં, ધ્યાનથી નથી સાંભળ્યો તો પણ રિપીટ કરી દઉં. મારો પ્રશ્ન તમને એ હતો કે ગઈકાલે ગણપતિ બાપાની દાન પેટીમાં ભારત દેશમાં જેટલી પણ કરન્સી નોટ્સ અવેલેબલ છે મેં બધી જ એક એક નાખી, તો બોલો મેં ટોટલ કેટલા રૂપિયાનું દાન કર્યું? મારી સાથે ફોન લાઈન પર નિલેશભાઈ છે જવાબ આપવા માટે. હેલો, દર્શન કરી આવ્યા ગણપતિ બાપાના?
2: ગણપતિ દર્શન કરી આવ્યા હા ગઈકાલે.
1: અરે વાહ, બહુ સરસ. તમે દાન પેટીમાં કેટલા રૂપિયા મૂક્યા?
2: ફ્રેન્કલી સ્પીકિંગ, મારા વાઈફ છે ને,
1: હા,
2: મારા સન છે 8 વર્ષનો, તો મારા વાઈફ આ વસ્તુ વિચારી રાખે તો બધાના હાથમાં નોટ ને બધું ભેગું પહેલેથી જ મૂકી આપે કે તમારે અહીંયા મૂકવાના, તમારે અહીંયા મૂકવાના, મગજ નહીં દોડાવવાનું કે. એટલે આઈ બિલીવ 10-10 રૂપિયાની નોટો હતી કે ત્રણેયના હાથમાં.
1: અરે વાહ, બહુ સરસ. પ્રી પ્લાનિંગ ના સાથે બધી વસ્તુઓ થઈ હતી.
2: કેટલી વાર મંદિર દર્શન કરવા જાવ એટલે મારા વાઈફ ના દિમાગમાં હોય જ કે મમ્મી માટે, પપ્પા માટે,
1: ₹1, ₹10, ₹20, ₹50, ₹100 અને ₹500 બરાબર
2: બધી જ કરન્સી અત્યારે ચાલી રહી છે.
1: હા,
2: અને મારી પાસે ખુદરી પાસે પણ 1 રૂપિયા અને 2 રૂપિયાની 5 રૂપિયાની બધી બહુ જ બધી નોટો પડી છે.
1: યાર તમને ખબર છે, હું જયારે નાનો હતો ને તો મને શોખ હતો 5 રૂપિયાની પેલી જે કડકડતી ગ્રીન નોટ આવતી હતી ને, મને ભેગું કરવાનો બહુ જ શોખ હતો. પછી તો હવે ગૂગલ પે આવી ગયું એટલે મેં 5 રૂપિયાની નોટ ખબર નહીં છેલ્લા કેટલાય વર્ષોથી જોઈ જ નથી, એની જરૂર જ નથી પડી.
2: મારી પાસે બહુ જ બધા પ્રકારના 2 રૂપિયાના સિક્કાઓ છે, મારી પાસે પ્રિન્ટિંગ મિસ્ટેક વાળી નોટો છે જે ભારત સરકાર દ્વારા થયેલી હોય વચ્ચે વચ્ચે. કોલેજ ટાઈમે બધું ભેગું કર્યું હતું, હવે ઓછું થઈ ગયું ભેગું કરવાનું. પછી ઇન્દિરા ગાંધીના સિક્કાઓ પેલા 5 રૂપિયાના મોટા માથા માર્યા હોય તો વાગે.
1: બરાબર છે તમારી
2: જોડે
1: વાતો તો બધી બરાબર, પણ જવાબ છે ખોટો. બોલો તમને સાચો જવાબ ખબર છે? જલ્દીથી મને જવાબ આપો ઓન માય વોટ્સએપ નંબર 8799600983. રિપીટ કરી દઉં, 8799600983. વેઇટિંગ ફોર ધ રાઇટ આન્સર નાઉ.

0: ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. આજનો સિલી સવાલ એમ હતો કે ગઈકાલે ગણપતિ બાપાની દાન પેટીમાં ભારત દેશમાં જેટલી પણ કરન્સી નોટ્સ અવેલેબલ છે એની એક એક નોટ મેં નાખી, તો બોલો ટોટલ કેટલા રૂપિયાનું દાન કર્યું મેં. મારી સાથે ફોન લાઈન પર છે નીમા પટેલ.
1: હેલો.
0: હા હા હા હા, આખું વાતાવરણ શુદ્ધ થઈ ગયું હો તમારી કોલર ટ્યુન થી. ગુડ મોર્નિંગ કૃતાર્થ, વાત કરું છું મિર્ચીમાંથી.
1: ગુડ મોર્નિંગ.
0: તમને લોકો કે એવું ચીડવે છે કે નિરમા વોશિંગ પાવડર નિરમા એવું કહે છે?
1: ઉલમા તો ખાસ થતું.
0: અચ્છા, ઓકે બોલો આજનો જવાબ શું છે?
1: આજનો જવાબ છે
0: 888. કેવી રીતે કેલ્ક્યુલેશન કહેજો ને મને.
1: એ કેલ્ક્યુલેશન એક જ મિનિટ, મારા હસબન્ડ કે.
0: અચ્છો એવું. બે હજાર ની કોણ ગણશે? ઇટ હેઝ નોટ બીન ડિસકન્ટિન્યુડ. હા, એટલે નવી નોટો છપાવાની બંધ થઈ ગઈ છે, પણ ઇટ ઇઝ સ્ટીલ અ લીગલ ટેન્ડર. કરેક્ટ. આમાં મેક્સિમમ લોકોએ ભૂલ કરી છે.
2: રાઈટ રાઈટ.
0: હા, એટલે તમારો જવાબ છે 888. એમાં 2000 રૂપિયા જોઈન કરી દો એટલે 2888.
2: કરેક્ટ.
0: ક્યાં જઈ રહ્યા છો, ક્યાં સાંભળી રહ્યા છો મને?
2: અમે કારમાં રોજ સાંભળીએ છીએ. અમે ડેલી આણંદ ટુ અમદાવાદ અપ ડાઉન.
0: 888. કરેક્ટ. ક્યાં જઈ રહ્યા છો, ક્યાં સાંભળી રહ્યા છો મને?
2: અમે કારમાં રોજ સાંભળીએ છીએ. અમે ડેલી આણંદ ટુ અમદાવાદ અપ ડાઉન કરીએ છીએ. બંને બન વાઈફ જોબ કરીએ છીએ.
0: અચ્છા,
2: કારમાં સાંભળતા આવીએ છીએ.
0: ઓહ, ધેટ્સ માય પ્રિવિલેજ. બસ તો રોજે રોજ મિર્ચી સાંભળતા રહેજો, રોજ સિલી સવાલ હું પૂછતો જઉં છું તમને. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
3: It's 11:30 a.m. Mirchi time check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels. Best quality, best price.
4: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
5: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
6: वही पुराना भरोसा एक नए वादे के साथ. जेसन एंड समीर आर बैक एट SD कैपिटल फंडिंग. बीट योर लॉक्ड रेट विद आवर रेट सेवर टुडे.
7: कुछ आवाजें सिर्फ कानों को नहीं सीधे आत्मा को छू जाती हैं. दिव्य और पवित्र आरती अब मंदिर से सीधे आप तक. मंगल आरती प्रेजेंटेड बाय RK Jewels. बेस्ट क्वालिटी, बेस्ट प्राइस. रोज सुबह 6 बजे सिर्फ 92.7 FM रेडियो मिर्ची पर. ऑल्सो अवेलेबल ऑन 103.3 FM HD2.
8: જય ગુરુદેવ. ગાયત્રી ચેતના સેન્ટર પિસ્કેટવે આપને અને આપના પરિવારને ગુરુ પૂર્ણિમા અને રુદ્રાભિષેક મહોત્સવમાં સ્નેહભર્યું આમંત્રણ આપે છે. શનિવાર 1 ઓગસ્ટે સવારે 10 વાગે શિવજી રુદ્રાભિષેક અને સાંજે 5 વાગે વિરાટ દીપયજ્ઞ. રવિવાર 2 ઓગસ્ટે સવારે 10 વાગે 251 કુંડિયા

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: કેટલો બધો ગુસ્સો અંદર દબાયેલો હોય, કેટલી બધી ભાવનાઓ એવી હોય કે જે તમે બહાર ના કાઢી શકતા હો, અંદર જ અંદર તમને હેરાન કરતી હોય, કાં તો એવું કહી શકાય કે તમે હેરાન થવા દેતા હો. મને રિસન્ટલી ઇન્સ્ટાગ્રામ ઉપર એક પ્રશ્ન આવ્યો. એ ભાઈએ મને પૂછ્યું કે મારું જે બ્રેકઅપ છે એ 2 વર્ષ પહેલા થયું, પણ એ વાતનો ગુસ્સો મને હમણાં પણ છે. હું એ વાતને લેટ ગો કરી જ નથી શકતો. હું જાતે ને જાતે હેરાન થયા કરું છું, હું શું કરું, આ ગુસ્સાને લેટ ગો કેવી રીતે કરું. એક રાજની વાત કહું તમને, આપણો જે ગુસ્સો હોય છે ને એ ક્યારે પણ એ વ્યક્તિ ઉપર હોતો જ નથી. આપણો ગુસ્સો ઓલવેઝ એ સિચ્યુએશનના ઉપર હોય છે, એ ઘટનાના ઉપર હોય છે, એ પરિસ્થિતિના ઉપર હોય છે કે જે બની છે. આવું કેવી રીતે કૃતાર્થ, આવું થોડી હોય, મારો ગુસ્સો તો એ માણસ ઉપર છે. પણ જો તમારો ગુસ્સો માણસ ઉપર હોત તો એની સાથે ચર્ચા કરીને, એના ઉપર રાડ પાડીને, બૂમો પાડીને, ઝઘડો કરીને, મારામારી કરીને ગુસ્સો બહાર ક્યાંક ને ક્યાંક આવી ગયો હોત, ક્યારેક ને ક્યારેક આવી ગયો હોત. ગુસ્સો પરિસ્થિતિ ઉપર છે ને, એટલા માટે જ એ શાંત નથી થતો. કારણ કે મને અને તમને ખબર છે કે પરિસ્થિતિ ઉપર મારો અને તમારો કોઈ જ કંટ્રોલ નથી. તમારો ગુસ્સો, દબાયેલો ગુસ્સો ત્યારે બહાર આવશે, ત્યારે એ શાંત પડશે જ્યારે તમારી અંદર એ સમજણ આવી જશે, એ મેચ્યોરિટી આવી જશે કે પરિસ્થિતિ ઉપર ના મારો કંટ્રોલ છે અને ના તમારો. ફરી એક વખત રિપીટ કરું છું, તમારો ગુસ્સો વ્યક્તિ ઉપર છે જ નહીં, એ પરિસ્થિતિ ઉપર છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.